0: 자시 메토코자 비와는 것이들
1: 아림든 쇼메타 체르비 예신치 포냐
0: 와는 챙게 포냐
2: 디촌의 녀흐등 가르마 섬진니 디촌의 녀르치그등 가르마 섬지버 톱지 인겨클린츠나 갸르통샤제인 디촌의 녀르치그등 가르마 섬진니 디촌의 녀르니등 가르마 섬지버 헬케르 메롱 렌츠나 동제인
3: 촌친더라 랑흑 단숨지 촌친더라
4: 촌친더라 Jirngu-shay-sum-jya chom-chin-da-ra
3: Chom-chin-da-ra
2: Di-chul-nyer-nyi-dang garma-sum-jya-ni Di-chul-nyer-sum-war Sar-ngir-nyam-jo-gu-jya-shtung-shay-jya-yin
0: Sor-nyn-wa-shkil-gum-chin
5: Tsomun woshkila longchin.
0: Sarangir nyamdru.
2: Dichula nyersim ni, dichula nyersim dang garma ngarni war. Dichin zeri lenchin shtongjiyin. Nyamkunamba, tsorunguna jangzhu nyanchin kheng woshkila longchin ki, nyan shiwi lenchin huanda dang charsun, kilchi nyambar gwa zhanchi.
5: Dāna bējīn jī dīcū lā wadīn yīn.
6: Nā mō gī tūn jī, pē gē gī lām nē nian zhūn shū. Tāndal hīn jē nē sēn shīn bā nī, zhōng yā mī mā guīn kio blūng chīn lē gōng gī pē gē chīn lām yī.